0: બુઆ કી નામ છે આગર?
1: અભિષેક કુમાર.
0: આજ કાર્યક્રમ માં કી સુનાવો છો?
1: કવિતા
0: સુનાવો.
1: હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ એન્ડ સ્વિમ અપ ઇન ધ એર સો બ્લુ? ઓ આઈ ડુ થિંક ઇટ ધ પ્રેઝન્ટ થિંગ ઈવર એ ચાઇલ્ડ કેન ડુ અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વર્લ્ડ ટિલ આઈ કેન સી સો વાઇડ યુ રિવર એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઇડ ટિલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન.
0: બુઆ કી નામ છે
2: આગર? રજના કુમારી.
0: આજ કાર્યક્રમ માં કી સુનાવો છો? ગાના
2: સુનાવો. રોતે રોતે હસના સીખો હસતે હસ